ઉભડાવ્યો ધયું અરે રરે સમનાનીના એમ બલી બનિમસ્યો આદેના એને દોર કના થદિદ નયો એન એમ તાલે કતિને કુઆરેબ એકતિને ઓ ધઈ તો ન તુ દાઈ થોઈ બા ઈકા ના મિયાદ બેતુ નાતી દ એમ બલી બનિયત દોર ગાલી બેન મહિનાન મત અમી ઈસ્તાના અકો તમારી તો તમે તક ઓન ઉદારી હસમિય ઓ તક ઉદારી હસમિય અંગુલ મલ્લા હોય ક્યાં અકો આન હો ઇફાઇદ નો તક શિબિબ નઈ દિફાઇદ નો મત અમદારા કમ મત અમી બી ફી ઉ તક આયા તક કો અકો વલીક સમિય નાના ઓ રે મા હો નાના ઓ રે મા હો કે દિયો પાન એ મની એયાનો ભ્યા નાના અન અંદ બરિયોક એ ફીદ નઈ દિયો અની એ ફીદ ના ની દિયો આહન દિયો એ ફાઇદ કુરસી જુરિયત ઓ કુરસી અબે કૈત ઉદારી દાસિયત ગોદ એસ યા ના ઉના ને મેતાલ દુક ના દી દેન ઓન અને હમટ આય ભી શિફતા બા ઓન હા ઉદરબ કાતી બા ઓન ઉદરબ એ એ તી ના ક વિંદી વ વાવે વ ઓન એ તી ના ક હફતે ફેરે અહે તિત ક તુ નેહરુ ક સકને અકરંદ ગરો ના થી સી ના વન્ને દેલા વા કો વન્ને તુ ગરો યોન ના તરાવ બેતુ ના તી દા રેની તક ક અપકની અકો દોર એન હેનેન હંતાયા બકાય અને મહી ગરમે બીફી હિદા બદિફે સબોતી ભાઈ તક સગી મીની કામ કામી દ એહ તક તક થરો રિતફ એ અનો તક સગી મીની નિશ્વિબો ઉન્ને તગવાયા તો રેના ગરોયો નેને ના થીસને અકો ઓ તક ઓમ બાય હોક નિદ નિદિયો મરી હોને તર એ આઈ તો ને દુએલો નો યા આય તકુન તુકા હોક નિદ આના સના ના ના તિપ તુકા ને દિયો તુકા તુકા ઓ ઓ કામ હોય તુકા આયા બ ખીરે રાયા ગરો હાથ ગરો કુ મેઢાને કુ શિબે બને દે નિદિયો ભ્યાન ઓ નો મ્યાદ બા દીને એ દે દિયો એ ને બા દાયાત ને નો નો રાબે અબરીએ ગલે ભોઈ તુક ને દિયો ઉરાબે બા દાયાત આય તકુન ભલે તેમ સિવે બા બખંતા બગદા બગદા ને દે નિદિયો ભ્યાન હાલા સુન અને ઓ કામુઆ રવે વહી તો કને ઇદી તો તકત ઇદી ઓબ તો તકત તો કી કેને ને હરવે તો તકત તો ઓ કામુઆ કસે ને હરે વહી તો કા ઇદી ઇદી નો ઓન ઓ દર ઉમા યુગવદ મારી ઓ કામી દાય ઓ તંબર તો બરશમ આહા તીકતી અડટ ઈવર અડટ ને શિવો ઉને શંગેરા અડટ અકેરે ન વોય ને ફાય ઓ તક ઉંદ ઓનો મિયા દીદી ઓ દોર મારી ઓ નીરે રિયા ને નાય પુના ને વેતે તાદે ઓ તક ઉને સુગા ને અફાય અંદા લો ઓલું તક એદી થમાડાયો ગીધી ફરિયાઈ એને હમાડાયો ઉંગાલ તાલા હોઈએ હો એનો ફરસમન બડાય નિશ નિફરો બડટ નિફરો ઉરાવી ઉગત તુકિયે તાલા હોઈએ નો અની દ તિંગા દો તુગાદી આય ડાબન હિન્દી સગી મીના ની ફી અલગા નઈ તો હિન્દે અલવે મદ્દા તો હિન્દે હા એલવે ડાબે ડાબે લેવે લેવે લેવે લેવે ના તો અગમો ફરા નઈ ગાલ દોર તો તકત વો કામી વો ગીધી દાયન દાયન હો તો તકત ઓનો તક હે અના હો કે અના હો કબે બનાવો કબે બધ્યો તો તક ઓનો તક અશોકા ના ફિર કાવે કે નહીં ઓશાતે ને તેઓ તો તું તક તે જિલ્લા ઉનાની ઈ અશોક અંદે દે લાકિમ બસ ગાના હો હરી ઉ સાય દી તો તક ઇસોસ ખીયો એંગા દે ખીયો એંગા દે હંજર ઇસો કે ફિર આઈ મલ્લે ને રગા દ હો કનીનન મલ્લે ઈ આય હો કનીનન મલ્લે એને લીલી હો કનીનન મલ્લે ઈ અંગુલ હો કનીનન અશ્વિબ કસ્તે તેનાતે અંગુલ મદા કાપ રાનો એની અંગુલ હોય આ દિયો કિરિત ઇસી સોદ અંગુલ ઓંગા લે ફરે તો અયો દાસી કિરિત ઇસી સોદ અંગુલ ઓરા ફરે તો અયો દાસી મલ્લે ઇ અંગુલ કી ઇંગા દે બિતમાય કે દારો ગંદે દિયો અંગુલ લે તમન ઓન અને બના સનાય બે તઈ વેતિત અદિયે તોન બલીન ઇફિયાદે દા ફિયાદે સબીન અને અંગુલ હોય આવા ઓન ઓધઈ એરે તેને મિશુ શેબેબતિત કહોય બા ફાયદ અતો ગિસંબ તો ઇનેમ તાલ તે શબેબને ઓન ઓ ધઈ તો ગોયા શિબિપતિ તે સોગાને ઇદાયત કી કેન તે સોગાને ઇતાકન કસો હોબ દાયત કી કેન ઓ ધ આકન એયદનો તે સોગાને મેલ કી બરુન દિયા સોરી દબા તારસી વાય ઉંબ તો ભાલી બદિયાબુ ઓ ધઈ કસ્સા દા ઇમરરા ને ઇતબર હુઆ વેરુઆ એપ્તિક મુશ્કિલા તિકૈત ઉંબ તિયો સબ્બી યોમદુઆ મશાયખ હુઆ કસ્સા હેત અવ મરરાને થીદા બિસ અનોબ તાહેરઈ ના ના તો એનોબ ઓન અને ના તિપતે કે અને વોંગવિલાવરો કે હાયના ઓ તો ના તો અને અબરીયત અંબારાકના સૂર્ય દબાબ ઇતુ સુગાને વેકાવાના
ਕਦ ਸੁਗਾ ਦੇਤਾ।